0: It's 6:58.
1: Nairobi, tayar thai jao. Ek aitihasik dhamaka mate. First time ever in Kenya. East FM ane e hello prastut kare che Gujju Zumba. Zumba to tame ghana joya hashe, par shu tame kyare Gujarati gito par zumba kariyu che? Ane ji na, aa garba nathi. Aa che zumba ni energy on super hit and popular songs from Gujarati films with the Zumba guru Aarti Kim. ₹100 ગુજ્જુ સ્વેગ, ગુજ્જુ વાઇબ્સ અને સાથે ગરમા ગરમ જલેબી ગાંઠિયાનું બ્રંચ. તારીખ 10 મે 2026, 10 વાગ્યા 3, વેન્યુ પાવર બોક્સ. ટિકિટ પ્રાઇસ 1200 શિલિંગ, અર્લી બર્ડ ઓફર અને 1500 એટ ધ ગેટ. ગુજ્જુ ધમાલ, ફિટનેસ અને ફૂલ ઓન એન્ટરટેઇનમેન્ટ બધા માટે, નવા હો કે પછી પ્રો. ફટાફટ ટિકિટ બુક કરાવો ઓન ticketyetu.com.

0: કાર્તિક ધમાકા માટે ફર્સ્ટ ટાઈમ એવર ઇન કેન્યા ઈસ્ટ એફએમ અને એ હાલો પ્રસ્તુત કરે છે ગુજ્જુ ઝુમ્બા. ઝુમ્બા તો તમે ઘણા જોયા હશે, પણ શું તમે ક્યારે ગુજરાતી ગીતો પર ઝુમ્બા કર્યું છે? અને જી ના, આ ગરબા નથી, આ છે ઝુમ્બાની એનર્જી ઓન સુપર હિટ એન્ડ પોપ્યુલર સોંગ્સ ફ્રોમ ગુજરાતી ફિલ્મ્સ વિથ ધ ઝુમ્બા ગુરુ આરતી ખીમજી. 100% ગુજ્જુ સ્વેગ, ગુજ્જુ વાઇબ્સ અને સાથે ગરમા ગરમ જલેબી ગાંઠિયાનું બ્રંચ. તારીખ 10 મે 2026, 10 વાગ્યા 3, વેન્યુ પાવર બોક્સ. ટિકિટ પ્રાઇસ 1200 શિલિંગ, અર્લી બર્ડ ઓફર અને 1500 એટ ધ ગેટ. ગુજ્જુ ધમાલ, ફિટનેસ અને ફૂલ ઓન એન્ટરટેઇનમેન્ટ બધા માટે, નવા હો કે પછી પ્રો. ફટાફટ ટિકિટ બુક કરાવો ઓન ticketyetu.com.
1: Karen White, Kirk Whalum, BN and Ali Kiba. One Queen, Three Kings at One Night Only Experience. This is East Africa's most awaited experience, and it's coming to Sarit Expo Hall, 31st of May on the Mataraka Long Weekend. It's premium music experience in the most imaginative and most daring red carpet VIP production. One Night Only, an exquisite night of culture, Afropop, jazz, and soul. You miss it, you regret the rest of your life. Front row seats at 12,500 bob. But if you log on now, you may be lucky enough to get one of the very few and limited early bird tickets at only 5,000 bob. The tickets are selling out fast. Grab your ticket now at ticketyetu.com.
2: रोज साडे नाल जुड़ो गुरबानी प्रोग्राम अते गुरमुख विचारां वास्ते सवेरे 6 बजे तो लेके 7 बजे तक. स्टार्ट योर डे विद पीस एंड डिवोशन. द ईस्ट अफ्रीकन रामगढ़िया बोर्ड ब्रिंग्स टू यू रिलीजियस प्रेयर्स. ट्यून इन एंड बी अ पार्ट ऑफ दिस डिवाइन जर्नी एवरी मॉर्निंग फ्रॉम 6 AM टू 7 AM ऑन ईस्ट एफ एम. ब्रॉट टू यू बाय द ईस्ट अफ्रीकन रामगढ़िया.